0: Center 95.5, North South 95.6, 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station. दर रोज 10 થી 11 आवो अमारी साथे
3: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
4: सवाना 10 વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં

ક્યાં અહીંથી જોડાવા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે બુધવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 20મી મે અને સ્ટુડિયોની કલરમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે. અત્યાર તે સુધી લઈને 10:45 સુધી એ કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહીએ ને કે ભાઈ એક વાત હંમેશા આપણે યાદ રાખવી જોઈએ, કારણ કે કહેવાય ને કે જે માણસે એકલા રહીને જીવનની બધી પરિસ્થિતિઓનો સામનો કર્યો હોય ને એ માણસ પછી એટલું મજબૂત બની જાય છે ને કે કોઈ સાથ આપે કે ના આપે એને કોઈ ફરક નથી પડતો. એટલે કહેવાય ને કે ભાઈ કોઈક વાર વ્યક્તિની જ્યારે માણસની વાત કરે એકલો રહીને જીવનની બધી પરિસ્થિતિને એટલો બધો સામનો કરે છે ને કે ભાઈ માણસ પછી એટલો મજબૂત બની જાય છે ને કે ભાઈ એની સાથે કોઈ હોય કે ના હોય એને કંઈ ડિફરન્ટ નથી પડતો. એની સાથે આપણે એક સુંદર મજાનું એક ગીત લઈ લઈએ ભાઈ, દીપાલી સોમયના અવાજમાં લેવામાં આવેલું અમર સદાશિવ એલ્બમમાંથી ઓન યોર વે.

તમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને સ્ટુડિયોની ઘરેણામાં 10:08 થઈ ગઈ છે ને હું છું અમિતા, ને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે આવો અમારી સાથે, તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ. એ ગુજરાતી કાર્યક્રમમાં વહી તમારો ને અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી, અને તમારું મનપસંદ ગીત સાંભળવા માટે મેસેજ કરી શકો છો 5250-6200 પર, અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. એની સાથે આપણે એક સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ, એક ગુજરાતી સચિન જીગરના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

આપણે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આપણે કહીએ છીએ ને કે ભાઈ જિંદગીને જાણવા કરતાં ભાઈ માણવાનું વધારે રાખો ને, કારણ કે જ્યારે આપણે જાણી લેશે ને ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો છે. એટલે કહેવાય ને કે ભાઈ લાઈફ મળી છે એને જાણવા કરતાં ભાઈ વધારે એન્જોય કરો, કારણ કે જ્યારે આપણે જાણવા જતાં જતાં આપણે જ્યારે જિંદગીને જાણીએ છીએ ને ત્યાં સુધી તો ભાઈ ક્યાં ટાઈમ ફિનિશ થઈ જાય છે તે આપણને ખબર જ નથી પડતી ને જિંદગીનો ટાઈમ ફિનિશ થવા પહેલાં ભાઈ આપણે જે લાઈફ મળી છે એને સારી રીતે જીવી લો, મસ્તથી મજા કરી લો, આનંદ કરી લો. તો એવું જ એક સુંદર મજાનું ગીત લઈ લે, બચુભાઈ એલ્બમમાંથી લેવામાં આવેલું જીવી લે સિદ્ધાર્થના અવાજમાં ઓન યોર વે.

સ્ટુડિયોની ગલીમાં 10:24 થઈ ગઈ છે ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. તો કહેવાય છે ને કે ભાઈ જ્યારે પ્રેમ મળે છે ને તો ભાઈ દુનિયાને જીતી લેવાય છે ને, નહીં તો ભાઈ શબ્દોથી પણ માણસ બદલાઈ જાય છે. સંબંધ સાચવવા હોય ને તો ભાઈ થોડું જતું કરતાં શીખવું પડે છે. કારણ કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ ને તો ભાઈ અરીસો એક વાર તૂટી જાય છે ને એને પાછો આપણે કદી સંધાતો નથી કે નહીં, પાછો આપણે જોઈન્ટ નથી કરી શકતા ને, એવું જ છે ભાઈ સંબંધનું પણ. એટલે જ્યાં પ્રેમ મળે ને તો ભાઈ આપણે દુનિયાને જીતી લઈએ છીએ, પણ શબ્દોથી તો ભાઈ માણસ સિંધાઈ જાય છે ને કે વિંધાઈ જાય છે. કહેવાય ને સંબંધો સાચવવા હોય ને તો ભાઈ થોડું જતું કરતાં શીખવું પડે છે, નહીં તો ભાઈ આપણે સંબંધોને સાચવતા ક્યારે તૂટી જઈએ છીએ એ જ આપણને ખબર નથી પડતી. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનો સુંદર ભજન આગલું ગીત લઈ લઈએ ભાઈ તમારા માટે ઓન યોર વે.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા ભાઈ આવું છું કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ફરીથી મળીશું બપોરના 1:45 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.